0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓના નોંધપાત્ર દેખાવ બદલ સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સંસદની કાર્યવાહી શરૂ થતાં અગાઉ આજે નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં એનડીએની મંગલ મિલન બેઠક યોજાઈ. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ. બોટ દ્વારા લોકોને ખોરાક, પાણી સહિતની સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા. અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન થયેલા ઘર્ષણમાં 20ના મોત. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. આજે લોકસભાની કાર્યવાહી શરૂ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ પેરા એથ્લેટ શર્મિલા ધનખડને 23મી કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા. તેમણે સર્વેશ કુશારે, વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવને રજત ચંદ્રક અને શિલ્પા શૈલા અને વિંદ્યારાની દેવીને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પણ અભિનંદન આપ્યા. તેમણે કેનેડામાં વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અનાહત સિંહને પણ અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં તેમણે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. અધ્યક્ષે વિરોધ પક્ષોને જાહેર પરીક્ષા, અન્યાયી માધ્યમો નિવારણ સુધારા બિલ 2026 પર ચર્ચા કરવા અપીલ કરી. જોકે ભારે હોબાળો થતાં તેમણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખી હતી.
1: आज हम 2 बजे इस महत्वपूर्ण विषय पर चर्चा करेंगे, ऐसा सभी लोगों ने सहमति व्यक्त की है. समय सरकार और प्रतिपक्ष बैठकर समय तय कर लेगा और मेरा आपसे आग्रह है, कितना भी गतिरोध हो, कितना भी बड़ा मुद्दा हो, लेकिन प्रश्नकाल में गतिरोध नहीं होना चाहिए. पूरे देश के अंदर एक सकारात्मक दिशा जाए कि संसद में चर्चा होती है.
0: તેવી જ રીતે રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ સભાપતિ સીપી રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કરતાં વિપક્ષના સભ્યોએ નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર સૂત્રોચ્ચાર શરૂ કરતા ભારે હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. બિહાર અને આસામ રાજ્ય સરકારે કથિત નીટ યુજી પરીક્ષા ગેરરીતિઓ અંગે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો સામે શરૂ કરાયેલા કેસ અને અન્ય કાનૂની કાર્યવાહી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. બિહાર અને આસામના રાજ્ય ગૃહ વિભાગે ખાતરી આપી કે તેઓ 26 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા આંદોલનકારીઓ સામે નોંધાયેલા તમામ પ્રથમ માહિતી અહેવાલો, એફઆઈઆર, ફોજદારી ફરિયાદો અને કારણ બતાવો નોટિસો પાછી ખેંચવાની કાનૂની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરશે. સત્તાવાર નિવેદન મુજબ સમય મર્યાદા પહેલા દાખલ કરાયેલા કેસોના સંદર્ભમાં ધરપકડ કરાયેલા અથવા અટકાયત કરાયેલા વ્યક્તિઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. સરકારે એ પણ ખાતરી આપી કે કટ ઓફ સમય પહેલાની ઘટનાઓ અંગે ભવિષ્યમાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતીય પેરા શોટપુટર શર્મિલા ધનખડે મહિલા શોટપુટ F57 સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. 9.81 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. શર્મિલા કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટિક્સમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યા છે. સર્વેશ કુશારેએ પુરૂષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં 2.25 મીટર ઊંચો કૂદકો લગાવીને રજત ચંદ્રક જીત્યો. ઉપરાંત વેઇટલિફ્ટર વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે 1-1 રજત ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. સંસદ સત્ર દરમિયાન પરંપરાગત રીતે મંગળવારે આ બેઠક યોજાય છે, જેનો ઉદ્દેશ સંપૂર્ણ ગઠબંધનમાં એકતા દર્શાવવાનો છે. તૃણમૂલના અલગ થયેલા જૂથ, નવી રચાયેલી રાષ્ટ્રવાદી નાગરિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સાંસદોએ પણ ગઠબંધનની બેઠક બેઠકમાં હાજરી આપી હતી. છેલ્લી બેઠક આ મહિનાની 21મી તારીખે થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં આગામી પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પંજાબના અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી એર ઇન્ડિયાનું ઇઝી કનેક્ટ હબ એન્ડ સ્પોક મોડલ આજથી શરૂ કરાયું. આ સાથે પંજાબ હવે ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિત 27 વૈશ્વિક સ્થળો સાથે જોડાયું. નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહાએ મોડેલ લોન્ચ કરતા જણાવ્યું કે આ પહેલના કારણે પંજાબથી આંતરરાષ્ટ્રીય સ્થળોની મુસાફરી હવે સરળ બનશે. આ સાથે અમૃતસરથી દરરોજ 2 ઇઝી કનેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે. ઉદઘાટન પ્રસંગે વિડીયો સંદેશ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ હબ એન્ડ સ્પોક મોડેલ 2030 સુધીમાં લગભગ 4 લાખ નોકરીઓનું સર્જન કરશે અને 30 અબજ ડોલરની વધારાની આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
2: अब तक अमृतसर एयरपोर्ट से आपको 7 अंतरराष्ट्रीय डेस्टिनेशंस की सीधी कनेक्टिविटी उपलब्ध होती थी. अब दिल्ली जैसे इस तरह हब एंड स्पोक में कनेक्ट हो रहा है तो आपकी ग्लोबल कनेक्टिविटी अगर आप देखेंगे तो आपको दुबई, सिंगापुर, बैंकॉक, पेरिस इसके जैसे 20 इंटरनेशनल डेस्टिनेशंस आपको एक चेक इन, एक बैगेज टैग के साथ आप कर पाएंगे.
0: ભોપાલમાં નવા વિકસિત નિશાતપુરા રેલવે સ્ટેશનનું આજે ઉદઘાટન કરાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ સાંજે સ્ટેશનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ થશે. માલવા એક્સપ્રેસ અને સોમનાથ જબલપુર એક્સપ્રેસ સહિતની મહત્વપૂર્ણ ટ્રેનો હવે નિશાતપુરા રેલવે સ્ટેશન પર પણ રોકાશે. હિમાચલ પ્રદેશમાં ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે એક કાર લગભગ 400 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 3 મહિનાના બાળક સહિત 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પોલીસે મૃતદેહો બહાર કાઢીને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ચેલ્લુરુ ખાતે ગઈ મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 8 વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા છે અને 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર યાત્રા માટે રાયગઢા જઈ રહેલા પીડિતોની વાન ચેલ્લુરુ નજીક ઊભી હતી ત્યારે પૂરઝડપે આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પાકિસ્તાન અધિકૃત જમ્મુ કાશ્મીરમાં જોઈન્ટ અવામી એક્શન કમિટી JAAC દ્વારા આયોજિત લોંગ માર્ચ દરમિયાન લગભગ 20 લોકો માર્યા ગયા હોવાના અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં JAAC એ જણાવ્યું હતું કે લોંગ માર્ચ કાફલા રાવલકોટ પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 19 મૃતકોની ઓળખની પુષ્ટિ થઈ છે અને સંદેશાવ્યવહાર સેવાઓ પુનઃસ્થાપિત થયા બાદ વધુ વિગત ઉપલબ્ધ થશે. સમિતિએ સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો અને લોકશાહી સરકારોને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે વિસ્ફોટકો અને વધુ પડતા બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવાયો છે. આસામમાં પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને 6 થઈ છે. સત્તાવાર અહેવાલ મુજબ શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ, જોરહાટ, નાગાંવ અને કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સહ સ્નેહ નમસ્કાર અને પ્રણામ.

મિત્રો, પહેલાના જમાનામાં હવામાન ખાતું નહોતું, પરંતુ છતાંય લોકો હવામાનની આગાહી કરતા કે ક્યારે વિપુલ પ્રમાણમાં વરસાદ પડશે, કયા વર્ષે ઓછો વરસાદ પડશે, કયા વર્ષે દુકાળ પડશે, આ બધું જ તેઓ આંગળીઓની ગણતરી અને થોડાક પોતાના અવલોકનથી સમજી જતા. તો એ શું ગણિત હતું કે જેનાથી એમને ખબર પડી જતો કે ભાઈ વરસાદ વિપુલ પ્રમાણમાં પડવાનો છે કે પછી દુકાળ પડવાનો છે? તો એમાં અનેક વૃક્ષો, અનેક પક્ષીઓ, અનેક જીવજંતુઓ પરથી તેઓ ઓળખતા. જેમ કે આંબા ઉપર એ વર્ષે જો ખૂબ વિપુલ પ્રમાણમાં મોર આવે અને કેરીનું પ્રમાણ પણ વધારે હોય તો સમજવું કે વરસાદ વિપુલ પ્રમાણમાં પડશે. અને હા, ખેડૂતોનું ઉત્પાદન પણ એ વખતે સારું એવું થશે. આંબાના ઝાડની જેમ જ જો લીમડાના ઝાડ પર પણ ખૂબ મોટા પ્રમાણમાં મોર આવે અને લીંબોળી પણ ખૂબ વિપુલ પ્રમાણમાં આવે તો સમજી લેવાનું કે સારો વરસાદ પડશે. ખાખરાના વૃક્ષો પર કેસુડાનો ફાલ કેવો આવે છે એના પરથી પણ વરસાદ કેટલો પડશે એ નક્કી થઈ જતો. કેસુડાનો ફાલ કેવો એના પરથી કેસુડાની જ્યારે શરૂઆત થઈ, એટલે કેસુડો જેવો આવવાની શરૂઆત થાય એટલે ખબર પડી જાય કે કેસુડાનો ફાલ કેવો આવવાનો, અને જેવો કેસુડાનો ફાલ એવો જ વરસાદ.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रममां आपणे वातो करी रह्या छे के आपणा पूर्वजो कई रीते हवामान ने निरखता जोता अने ओळखता के दुकाळ पड़शे के वरसाद पड़शे के पछी गरमी पड़शे। मित्रों, बकरी जारे चरवानु छोड़ी दे अने घर तरफ प्रयाण करे अथवा घर जवानो प्रयत्न एनो वधु थई जाय त्यारे समझवुं के वरसाद पड़शे। चकली धूळमां नहावा लागे आड़ोटवा लागे त्यारे पण लोको समझी जाय छे के वरसाद पड़वानो छे। मित्रों, जांबूना वृक्ष पर જ્યારે ખૂબ વિપુલ પ્રમાણમાં જાંબુ આવે અને બજારમાં જ્યારે વિપુલ પ્રમાણમાં જાંબુ વેચાતા નજરે પડે ત્યારે પણ સમજવું કે વરસાદ આવવાનો છે। મોર આકાશ તરફ મીટ માંડે અને ટહુકા કરે, કળા કરે, નૃત્ય કરે ત્યારે સમજવું કે વરસાદ આવશે। સૂર્ય પૂર્વમાંથી ઉગે પરંતુ પશ્ચિમ દિશામાં જો મેઘધનુષ રચાય તો સમજવું કે દુકાળ પડશે। ટીટોડી ખૂબ ઊંચા સ્થાન પર પોતાના ઈંડા મૂકે એટલે સમજવું કે વરસાદ વરસવાનો છે। મિત્રો, કોયલના કુકુના અવાજ જ્યારે વાતાવરણમાં ખૂબ વધુ પ્રમાણમાં સંભળાવા લાગે ને ત્યારે પણ સમજો કે વરસાદ પડવાનો છે। મિત્રો, બગલો અને સારસ જ્યારે હવામાં ઉડતા હોય ત્યારે ખૂબ નીચે ઉડતા હોય ત્યારે સમજવું કે હવાનું દબાણ વધારે છે અને વરસાદ પડવાનો છે।

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे तरुलता करोड़िया। मित्रों, हवामान विभाग द्वारा लगभग 50 करता पण वधु वर्षो थी बलून नो उपयोग आ हवानु तापमान केवु छे, पवननी गति केवी छे, हवामां भेज केटलो छे ए मापवा माटे थई रह्यो छे। आ हवामां हाइड्रोजन गैस भरेलो होय छे अने ते जमीनथी लगभग 30-40 किलोमीटर ऊंचे आकाशमां जाय छे। आ बलूननी साथे एक GPS सिस्टम पण लगाड़वामां आवेलो होय छे, जे ઉપર જઈને હવાનું તાપમાન, પવનની ગતિ, હવાનો ભેજ આ બધું જ માપે છે। આ બલૂનની સાથે જે મશીન હોય છે એ મશીનની ઉપર જે તે હવામાન વિભાગનું સરનામું પણ લખેલું હોય છે, એટલે બાય ચાન્સ જો કોઈ વખત એવું બને કે હવાનું મશીન જે મશીન હોય છે એ સાથે ન લઈ જવામાં આવે અને કોઈ નાગરિકને મળે તો એ ઓફિસનું સરનામા પર એ નાગરિક એને પહોંચાડી શકે છે।

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. આપની સાથે છે તરુલતા કરોડિયા. મિત્રો, ડોપલર વેધર રડાર સિસ્ટમ. મિત્રો, હવામાન વિભાગ પાસે લગભગ 50 કરતાં પણ વધારે રડાર સિસ્ટમ છે. આ રડાર સિસ્ટમ દ્વારા પવનની ગતિ, સ્થળ, દિશા, રિયલ ટાઈમ આ બધો જ ડેટા મેળવી શકાય છે. અને આ ડેટા પરથી આગાહી થઈ શકે કે વરસાદ કેવો પડશે, વરસાદ પડશે નહીં પડશે, કે પછી હવામાં ભેજનું પ્રમાણ કેવું રહેશે, કે પછી તડકો કેટલો રહેશે, તાપમાન કેવું રહેશે, કેટલી ગરમી હશે, આ બધું જ આ રડાર સિસ્ટમ દ્વારા માપી શકાય છે. અને લગભગ આખા દેશમાં 87% જેટલો વિભાગ આ રડાર સિસ્ટમ દ્વારા સાંકળી લેવામાં આવતો હોય છે. મિત્રો, સેટેલાઇટ એટલે કે INS-80ના ઉપગ્રહ દ્વારા પણ સેટેલાઇટનો ઉપયોગ કરી હવાનું તાપમાન, પવનની ગતિ, પવનમાં રહેલો ભેજ આ બધું જ માપી શકાતું હોય છે. અને એનો ડેટા તૈયાર કરીને હવામાન ખાતાને મોકલવામાં આવે છે. મિત્રો, ઓટોમેટિક વેધર સિસ્ટમ અને ઓટોમેટિક વેધર સ્ટેશન આખા દેશમાં હવામાન ખાતાએ અનેક આવા સ્ટેશન્સ ઊભા કર્યા છે. અને આ સ્ટેશન પર દર કલાકે તાપમાન કેટલું છે, તાપમાનમાં ભેજ કેટલો છે, પવનની ગતિ શું છે, પવનમાં કેટલી ઝડપ છે, કેવી તીવ્ર છે પવન રહેશે, શું વાવાઝોડું આવશે કે નહીં, આ બધો જ ડેટા આ ઓટોમેટિક જે વેધર સ્ટેશન છે એ દર કલાકે કલાકે માપતું રહે છે. અને હવામાન ખાતાને, જે તે હવામાન ખાતાને જ્યાં એની અસર થવાની હોય ત્યાં ત્યાં મોકલાવતું રહે છે.

ને સ્માર્ટ કોમ્પ્યુટરનો અહીં ઉપયોગ થાય છે. 150-250 કિલોમીટર સુધીના અંતરનું હવામાન કેવું રહેશે એ આ રડાર સિસ્ટમ દ્વારા ખબર પડતી હોય છે. મિત્રો, સ્માર્ટ કોમ્પ્યુટરમાં લક્ષદ્વીપમાં કેવું તાપમાન રહેશે એના માટે માત્ર તમે લક્ષદ્વીપ ટાઈપ કરો અને સર્ચ કરો તો તરત જ લક્ષદ્વીપનું તાપમાન તમને ખબર પડી જતું હોય છે. મિત્રો, વિશ્વભરનું તાપમાન માપવા માટે ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ કે ગ્લોબલ ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરે છે અને ભારતનું હવામાન ખાતું એને ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે, હવામાન ખાતું જે આ બધી આગાહી કરતું હોય છે. મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે રજા આપો, ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.